નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેર ઉપર રંગારંગ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીડિયમ વેવ્સ 19 કિલો હર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. આપ સૌ કોઈ મજામાં હશો અને જોડાઈ ચૂક્યા હશો આપણા કાર્યક્રમની સાથે. રત્ના આપ સૌ કોઈનું સાથ આપી રહી છે, સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. આજના આપણા કાર્યક્રમ

નો આ સુવિચાર, ભાઈ એકાંત માણવા માટે શરીર અને મન તંદુરસ્ત હોવું બહુ જરૂરી છે, નહીતર એકાંતને એકલતામાં બદલાતા વાર નથી લાગતી. મનને શરીરને સ્વસ્થ રાખતા જીવનમાં આપણે આગળ વધીએ. હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલા આપણા આજના પ્રથમ ભક્તિમય ગીતની સાથે ચાલો કરીએ શરૂઆત.

શ્રોતા મિત્રો, માણસ હંમેશા શરીરની શુગર તો ચેક કરાવે છે, પણ જીભની કડવાશ ચેક કરવાનું હંમેશા ભૂલી જતો હોય છે. સાચી વાત કે નહીં? જીવનમાં સદા બસ મીઠા મીઠા બની રહો, પણ મીઠાશમાં પણ નિયત સાચી હશે, સારી હશે, તો જીવનમાં તમને સદા પ્રગતિ પ્રાપ્ત થશે. હિમા દેસાઈના સ્વરમાં મુકાયેલું આપણું આગલું ભક્તિમય ગીત સુર વૈભવ આલ્બમમાંથી લેવામાં આવેલું.

ભાઈ, દુઃખ આપવાની હોશિયારી ભલે ને બધામાં હોય, પણ ખુશ રહેવાની ખુદમાં તૈયારી હોવી જોઈએ. બસ આને જ કહેવાય સકારાત્મકતા. આજના આપણા છેલ્લા ગીતની સાથે કાર્યક્રમને અહીં વિરામ આપીશું. મજ્જાની લાઈફ આલ્બમનું આ ગીત આજ જે ધ્વનિતના સ્વરમાં, આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં પૂરો થયો. આપ સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.